સવાના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 18 ઓગસ્ટ અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:01 થઈ ગઈ છે. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને, જ્યારે સમજાઈ જાય કે દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ મુજબ સાચી છે ને, ત્યારે ફરિયાદો આપોઆપ જ બંધ થઈ જાય છે. જ્યારે એટલે આપણે કહેવાય ને, આપણને સમજાઈ જાય કે ને કે દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ મુજબ સાચી હોય છે ને, ત્યાં જે ફરિયાદો હોય છે ને તો ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. તો ચાલો આજે મંગળવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનો એક ભજન લઈ લઈએ. શ્રી રામજીના ચરણોમાં આ સિદ્ધેશાના અવાજમાં લેવામાં આવેલું.

આપણે સ્ટુડિયોની ગેલેમાં 10:09 થઈ ગઈ છે ને હું અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં બધું જ ફરીથી મળી જાય છે પરંતુ સમયની સાથે ખોવાઈ ગયેલો સંબંધ અને જ્યારે ભરોસાની વાત કરીએ એ ફરીથી પાછો નથી મળતો. એટલે કહેવાય છે ને કે લાઈફમાં આપણને બધું ફરીથી મળી જાય છે પણ સમયની સાથે જે ખોવાઈ ગયેલો સંબંધ અને ટ્રસ્ટની વાત કરીએ ને એ ફરીથી નથી મળતો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ તમારા માટે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલીમાં 10:16 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આજે મંગળવારનો દિવસ છે તો આજે મેં તમારા માટે થોડા ગરબા અને થોડા રાસનું કલેક્શન લઈને આવ્યા છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલો ગરબો લઈ લઈએ રેડ રસ એલ્બમમાંથી લેવામાં આવેલો. એન્જોય યોર સેલ્ફ.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 10:28 થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ ભાઈ દુનિયાની રીતની, તો ભાઈ દુનિયાની રીત જ એવી છે, મોં પર પ્રશંસા કરે છે અને પીઠ પાછળ નિંદા. એટલા માટે કહેવાય છે ને કે ભાઈ લોકો માટે નહીં પણ તમારા આત્માના સંતોષ માટે જીવો. જ્યારે લોકો માટે જીવા જશો ને તો ભાઈ તમારી ખુશી ક્યાં જ નીકળી જશે, ક્યાં ખોવાઈ જશે તમને ના ખબર પડે. જ્યારે પણ આપણે પોતાના માટે જીવીએ છીએ ને, પોતાના આત્માના સંતોષ માટે જીવીએ છીએ ને, ત્યારે આપણી હેલ્થની સાથે આપણું મન પણ સારું રહે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલો રાસ લઈ લઈએ તમારા માટેની. જેમ આજે તમને કહ્યું કે આજે મંગળવારનો દિવસ છે, તો આજે તમારા માટે થોડા રાસ અને ગરબા લઈને આવ્યા છે. તો એન્જોય કરો સુંદર મજાનો રાસ તમારા માટે.

રમેશભાઈની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્રિય સરેના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ સુમી લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.